નમસ્કાર, વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે શુક્રવાર, ભાદ્રપદ માસની 6 તિથિ, શક સંવત 1948, એટલે કે તારીખ 28 ઓગસ્ટ સન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું રાજેશ્વરી પવાર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે? આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
0: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
0: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકદરબારમાં બોપલ, ઘુમા અને શેલાના વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે સરકાર દ્વારા આયોજન કરાયું હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી. નેપાળ પૂર હોનારતમાં ફસાયેલા ગુજરાતના લોકોની માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો. ગુજરાતની મુલાકાતે આવેલા આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ ગુજરાત અનેક ક્ષેત્રોમાં દેશભરમાં અગ્રેસર હોવાનું જણાવ્યું. વડોદરા, સોમનાથ, એકતાનગર અને પાવાગઢને ભિક્ષાવૃત્તિ મુક્ત કરાશે. ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની ઉમંગ સાથે ઉજવણી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં લોકદરબાર યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને મેયર હિતેશ બારોટની હાજરીમાં બોપલ, ઘુમા, શેલા અને આસપાસના વિસ્તારના લોકોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરી તેમનું મનોમંથન પણ કરવામાં આવ્યું. લોકોની રજૂઆતો સાંભળીને યોગ્ય ઉકેલ લાવી જનસુવિધા અને માળખાકીય સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા શ્રી શાહે બાંહેધરી આપી હતી અને કહ્યું હતું કે ભવિષ્યમાં ભારે વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટે ટાઈમ બાઉન્ડ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
1: 30 ઇંચ વરસાદમાં પણ સોસાયટી કોરી ધાકોર રહે એવી વ્યવસ્થા અમે કરી. નાના પ્લાનિંગની તૈયારી થઈ ગઈ છે અને ટાઈમ બાઉન્ડ ટેન્ડરો અને પાઇપો નાખવાનું બધું પૂરું થાય એની હું વ્યવસ્થા પણ કરીશ. રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારત સરકાર ત્રણેય એ પણ ગંભીર છે એટલે તમારી સમસ્યાનો નિશ્ચિત ઉકેલ આવશે.
0: આ સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બોપલ, ઘુમા વિસ્તારમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, અંડરપાસ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની પૂરતી સગવડ, આરસીસી રોડ અને પેવર બ્લોકના કામો મંજૂર કરી પૂર્ણ કરવામાં આવ્યા છે. તમામ સુવિધાઓ અને કોર્પોરેશનના તમામ લાભો આ વિસ્તારના લોકોને મળે તેવા સ્પષ્ટ પ્રયાસો પણ હાથ ધરાયા છે. દેશમાં ખાદીના વેચાણમાં વધારો થયો છે. લોકો ખાદીની ખરીદી વધારેમાં વધારે કરે તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આહવાન કર્યું હતું. 2013-14માં ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર 31,000 કરોડ હતું, જે વધીને આ વર્ષે 1,87,00,000 સુધી પહોંચી ગયું છે. શ્રી શાહે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં હાજરી આપી કહ્યું કે મહાત્મા ગાંધી માટે ખાદી એ માત્ર એક આર્થિક પ્રવૃત્તિ નહોતી, તે રોજિંદી ક્રિયાઓ દ્વારા પોતાના દેશના સાથી નાગરિકો પ્રત્યે સંવેદનશીલતા અને કાળજી દર્શાવવાનું એક મોટું માધ્યમ હતું.
2: ખાદી એક વિચાર નહીં હે, એક આર્થિક ગતિવિધિ નહીં હે, એક કન્સેપ્ટ હે કે મેરે હર જીવન કે ક્રિયાકલાપો મેં મેરે સાથી દેશવાસી કી ચિંતા કરૂંગા. એ કન્સેપ્ટ કો બાપુને આગે બઢાયા થા. મુજે કહેતે હુએ બહોત આનંદ હૈ કે 2013-14 મેં ખાદી ગ્રામોદ્યોગ કા ટર્નઓવર 31,000 કરોડ થા, 25-26 મેં 1,87,000 કરોડ તક ખાદી કા ટર્નઓવર.
0: પાડોશી દેશ નેપાળમાં અચાનક સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ અને કટોકટીને પગલે ત્યાં ફસાયેલા

0: ગુજરાતના પ્રવાસીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ અંગે જણાવ્યું હતું કે ગુમ થયેલા 18 ગુજરાતના પ્રવાસીઓમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, વલસાડ, સુરત, ખેડા, અમરેલી, ગાંધીનગર અને વડોદરા જિલ્લાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પરિવારોએ તંત્રનો સંપર્ક કર્યો છે તેમની વિગતોના આધારે વહીવટીતંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે તમામ જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પણ હેલ્પલાઇન નંબરો કાર્યરત કરવામાં આવ્યા છે, જેના પર કોઈપણ નાગરિક મદદ માટે સંપર્ક કરી શકે છે.
1: માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે વહીવટીતંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબર એ જાહેર કર્યો છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા પણ 3 નંબરો એ જાહેર કરવામાં આવેલ છે. છતાં પણ હું જણાવું છું કે 079-232-51-900 બીજો નંબર છે, 99-784-53-04 અને હેલ્પલાઇન નંબર બીજો પણ 10-70 એ પણ આપણો સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગરનો નંબર છે.
0: નેપાળમાં પૂર પ્રકોપથી ગુજરાતના 18 પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે, તેમજ ચિંતાગ્રસ્ત પરિવારો માટે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુમ થયેલા 18 લોકોના નામની યાદી પણ જાહેર કરી છે, જેમાં બિનનિવાસી ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે પૂર હોનારતમાં આણંદ જિલ્લાનો એક બિનનિવાસી ભારતીય દંપતી લાપતા થતા પરિવારજનોમાં ચિંતા છે. બિમલ પટેલ અને તેમના પત્ની જેમિની પટેલ યાત્રાના માર્ગ પર ચીન બોર્ડર નજીક આવેલા ટીશુઆ ખાતેની હોટલમાં તેઓ રોકાયા હતા. ચીન સરહદ નજીક જરૂરી ઇમિગ્રેશન પૂર્ણ કર્યા બાદ અચાનક આ દંપતી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેને કારણે પરિવાર ચિંતાગ્રસ્ત પણ બન્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર .gov.in/gu અને અમારા એક ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. ગુજરાતની મુલાકાતે આવેલા આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષંગવી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન જનફરિયાદ ઓનલાઈન નિવારણ માટેના ટેકનોલોજીયુક્ત અભિગમની જાણકારી મેળવી હતી. ગ્રામ, તાલુકા અને જિલ્લા એમ ત્રિસ્તરીય સ્વાગત ઓનલાઈનની સંપૂર્ણ વિગતો આસામના મુખ્યમંત્રીને ભૂપેન્દ્ર પટેલ અને હર્ષંગવી આપી હતી. આ સાથે જ હેમંતા બિસ્વા શર્માએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હેમંતા બિસ્વા શર્માએ ગુજરાતની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે રાજ્યમાં અનેક આયામોમાં સારું કામ થયું છે. ખાસ કરીને જીએસટી ક્ષેત્રે ગુજરાતની કામગીરી સારી રહી હોવાનું કહી વધુમાં આ મુજબ જણાવ્યું હતું.
2: ગુજરાત દેશ કા બેસ્ટ પ્રેક્ટિસિસ ગવર્નન્સ પોલિસીઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જીએસટી કલેક્શન ये सारा मामला में सारे इश्यूज में गुजरात देश को नेतृत्व दे. मुख्यमंत्री जी से भी मुलाकात हुआ, तमाम जो बेस्ट प्रैक्टिसेस है इसका बारे में समझने का कोशिश किया, सीखने का कोशिश किया और जो भी संभव होगा आसाम में इम्प्लीमेंट करने का भी कोशिश करूंगा.
0: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદના ત્રાગઢમાં આવેલી આનકી હર્બલ નામની પેઢી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આ પેઢી જરૂરી લાયસન્સ મેળવ્યા વિના તથા ગુણવત્તાનું પરીક્ષણ કર્યા વગર જ ગેરકાયદેસર રીતે કોસ્મેટિક્સનું ઉત્પાદન અને બલ્ક પેકમાંથી રિપેરિંગ કરતી હોવાનું સામે આવ્યું હતું. આનકી હર્બલ નામની પેઢી પર કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી ફેરનેસ ક્રીમ, ડાર્ક સર્કલ ક્રીમ, શેમ્પૂ, હેર ઓઇલ, બોડીવોશ, ફેસવોશ, સ્ક્રબ, સોલિડ પરફ્યુમ તેમજ ગ્લિસરીન બેઝ સાબુનો જથ્થો, કાચો માલ, પેકિંગ મટીરીયલ અને છાપેલા લેબલ સહિત કુલ 2.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં લઈ રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું રાહત દરે વેચાણ કરવામાં આવશે, જેને લઈ મામલતદાર અને ફરસાણના વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન તહેવાર નિમિત્તે તેલના પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતાં નીચા ભાવે ફરસાણ તથા મીઠાઈનું વેચાણ કરવા વેપારીઓ સહમત થયા હતા. આ સાથે જ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વેપારીઓને દુકાનો પર સ્વચ્છતા જાળવવા, દાજિયા તેલનો ઉપયોગ ન કરવાની તેમજ જનતાને ગુણવત્તાયુક્ત ફરસાણ અને મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા વેપારીઓને કહેવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય છે તે મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ આપી SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આવતીકાલ સુધી મોકલી શકાશે.

વડોદરા, સોમનાથ, એકતાનગર અને પાવાગઢને ભિક્ષાવૃત્તિ મુક્ત કરાશે. કેન્દ્ર સરકારના અભિયાન અંતર્ગત આ ચાર જિલ્લામાં કામગીરી કરવામાં આવશે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના અધિક સચિવ મોના ખંધારે વડોદરા ખાતે અભિયાનના સુદ્રઢ અમલીકરણ માટે બેઠક યોજી હતી. ભિક્ષાવૃત્તિ કરનારા લોકોને 6 માસ આશરો આપી રોજગારલક્ષી તાલીમ આપી પગભર બનાવવામાં આવશે. ભાઈ બહેનના અતૂટ અને અપાર અને નિઃસ્વાર્થ સ્નેહના પ્રતીક સમા રક્ષાબંધન

લોકદરબારમાં બોપલ, ઘુમા અને શેલાના વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે સરકાર દ્વારા આયોજન કરાયું હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી, નેપાળ પૂર હોનારતમાં ફસાયેલા ગુજરાતના લોકોની માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો. ગુજરાતની મુલાકાતે આવેલા આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ ગુજરાત અનેક ક્ષેત્રોમાં દેશભરમાં અગ્રેસર હોવાનું જણાવ્યું. વડોદરા, સોમનાથ, એકતાનગર અને પાવાગઢને ભિક્ષાવૃત્તિ મુક્ત કરાશે. ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની ઉમંગ સાથે ઉજવણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે નેપાળમાં પૂરની દુર્ઘટનાને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા અને બચાવવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા. નાણામંત્રી નિર્મલા સીતારામન આજથી અમેરિકાની 6 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 2 દિવસની ઉઝબેકિસ્તાનની મુલાકાતે જશે. આજે દેશભરમાં રક્ષાબંધનનું પર્વ આસ્થા સાથે ઉજવવામાં આવી રહ્યું છે. શ્રી અમરનાથ યાત્રાનું આજે સમાપન. અને ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ ગ્રાન્ડ ચેસ ટૂરનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. ભારતે નેપાળમાં પૂરની દુર્ઘટનાને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા અને બચાવવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા છે. નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં મૃત્યુઆંક 389 પર પહોંચી ગયો છે. અધિકારીઓએ 290 ભારતીયો સહિત હજારો ગુમ થયેલા લોકોને શોધવા માટે પ્રયાસો તેજ બનાવ્યા છે. તિબેટ અને નેપાળના અધિકારીઓએ 1500થી વધુ લોકો ગુમ થયાની જાણ કરી છે, જેમાંથી ઘણા વિદેશી અને 300થી વધુ દેશના લોકો ગુમ થયા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે નેપાળમાં અત્યાર સુધીમાં 84 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં ત્રિશુલી 1 પ્રોજેક્ટના 63 કામદારો તેમજ તમિલનાડુના 21 લોકોનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે 290 ભારતીયો સાથે હજુ સુધી સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને નેપાળને જરૂરી તમામ માનવતાવાદી સહાય કરવામાં આવી રહી છે.
1: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहाँ से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैंप, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
0: નાણામંત્રી નિર્મલા સીતારામન આજથી અમેરિકાના 6 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ શિકાગો, એશવિલે અને ન્યૂયોર્કની મુલાકાત લેશે. શિકાગોમાં શ્રીમતી સીતારામન અગ્રણી રોકાણકારો સાથે ગોળમેજી બેઠક કરશે અને ખાનગી ક્ષેત્રના અગ્રણી સીઈઓ, અધ્યક્ષો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારતમાં રોકાણની તકો, આર્થિક દ્રષ્ટિકોણ અને ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને રોકાણ ભાગીદારીને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. નાણામંત્રી શિકાગોમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. શ્રીમતી સીતારમણની અધ્યક્ષતામાં G20 સભ્ય દેશોના નાણામંત્રીઓ, કેન્દ્રીય બેંક ગવર્નરો અને વરિષ્ઠ આર્થિક અધિકારીઓ સાથેની બેઠકમાં વાર્ષિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ત્યારબાદ ન્યૂયોર્કમાં શ્રીમતી સીતારમણ અગ્રણી કંપનીઓના સીઈઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે રોકાણકાર ગોળમેજી બેઠકમાં ભાગ લેશે. 25 ઓગસ્ટથી શરૂ થયેલી કેનેડાની તેમની મુલાકાત બાદ નાણામંત્રી હવે અમેરિકાની 6 દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 2 દિવસની ઉઝબેકિસ્તાનની મુલાકાતે જશે. તેઓ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવના આમંત્રણ પર તાશ્કંદની મુલાકાત લેશે. એક અહેવાલ સાંભળીએ.
2: ये प्रधानमंत्री नरेंद्र मोदी की उज्बेकिस्तान की चौथी यात्रा होगी. इस यात्रा के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी और उज्बेकिस्तान

0: पाकिस्तान के राष्ट्रपति शौकत मिर्जियोयेव व्यापार और निवेश, रक्षा, डिजिटल कनेक्टिविटी, ऊर्जा, शिक्षा और जन सहयोग संबंधी क्षेत्रों में सहयोग की समीक्षा करेंगे और आगे की कार्य योजना तैयार करेंगे। दोनों नेता विकसित भारत 2047 और उज्बेकिस्तान 2030 के साझा विकास लक्ष्यों को आगे बढ़ाने पर भी अपने विचार साझा करेंगे। सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, ताशकंद, उज्बेकिस्तान।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડી હશે। નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે। તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના અભિપ્રાય મોકલી શકે છે। નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે। આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ AIR_news_abadને ફોલો કરશો। આજે દેશભરમાં રક્ષાબંધનનું પર્વ આસ્થા સાથે ઉજવવામાં આવી રહ્યું છે। ભાઈ બહેનના પવિત્ર સંબંધના આ તહેવારે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રંગબેરંગી રાખડી બાંધે છે અને ભાઈના સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। બદલામાં ભાઈઓ તેમની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે અને બહેનને ભેટ સોગાત આપે છે। દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે અને કહ્યું કે રક્ષાબંધનનો તહેવાર પ્રાચીન સમયથી દેશની સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે। રાષ્ટ્રપતિએ કહ્યું કે રક્ષાબંધન આપણને યાદ અપાવે છે કે દરેક સંબંધ વિશ્વાસ, સંવેદનશીલતા અને પરસ્પર સમર્થન પર આધારિત છે। રાષ્ટ્રપતિએ દરેક નાગરિકને પરિવારો અને સમુદાયો વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા અને વિકસિત ભારત તરફ આગળ વધવા માટે પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો। શ્રી અમરનાથ યાત્રા આજે રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે। આ વર્ષે 57 દિવસની યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી। મહંત દીપેન્દ્રગીરીના નેતૃત્વમાં પવિત્ર ગુફા મંદિરમાં પવિત્ર છડી મુબારકના આગમન સાથે યાત્રાનું સમાપન થશે। એક અહેવાલ
2: 57 દિનों तक चलने वाली अमरनाथ यात्रा आज औपचारिक रूप से समाप्त हो जाएगी। इस साल जुलाई 3 को शुरू हुई इस यात्रा के दौरान तकरीबन 4,80,000 यात्रियों ने पवित्र गुफा में शिवलिंगम के दर्शन किए। अगरचे 9 अगस्त को इस यात्रा को मौसम की खराबी की वजह से रोका गया, लेकिन छड़ी मुबारक का सफर परम्परा के अनुसार जारी रहा। इधर आज महंत दीपेंद्र गिरी के नेतृत्व में छड़ी मुबारक पंचतरणी से निकलकर पवित्र गुफा पहुँचाई जाएगी, जहाँ विशेष पूजा और पारंपरिक रस्मों के बाद इस साल की यात्रा संपन्न हो जाएगी। आकाशवाणी समाचार के लिए मैं श्रीनगर से इश्फाक शाह।
1: દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક બુદ્ધ અમરનાથ યાત્રા પણ આજે સમાપ્ત થશે। શ્રાવણ મહિનામાં યોજાતી આ 12 દિવસની યાત્રા દરમિયાન ભક્તો જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં રાજપુરા ગામમાં બાબા બુદ્ધ અમરનાથ મંદિરમાં પ્રાર્થના કરે છે। પ્રધાનમંત્રી જનધન યોજનાના આજે 12 વર્ષ પૂર્ણ થયા છે। દેશમાં નાણાકીય સમાવેશના પરિદર્શમાં પરિવર્તન લાવવા આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે। એક અહેવાલ
3: प्रधानमंत्री जनधन योजना के तहत अब तक 59 करोड़ से अधिक खाते खोले जा चुके हैं, जिनमें कुल 3,17,000 करोड़ रुपए की जमा राशि है। दुनिया की सबसे बड़ी वित्तीय समावेशन पहल के रूप में यह योजना सभी भारतीयों के लिए बैंकिंग सेवाओं तक पहुंच को लगातार नए आयाम दे रही है। प्रधानमंत्री जनधन योजना के तहत खोले गए 78% खाते ग्रामीण या अर्ध शहरी क्षेत्रों में है, जबकि लगभग 56% खाताधारक महिलाएं हैं। આકાશવાણી સમાચાર દિલ્હી।
1: ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ ગ્રાન્ડ ચેસ ટૂરનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ઇતિહાસ રચ્યો છે। તેમણે ગઈકાલે રાત્રે અમેરિકાના સેન્ટ લુઇસમાં રમાયેલી ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ફેબિયાનો કાઉઆનને 15-13થી હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો। કેરળમાં સબરીમાલા મંદિર ઓણમ પૂજા બાદ આજે રાત્રે 10 વાગે બંધ થશે। મહિનાની 16 તારીખે ફરીથી તે ખુલશે। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિંદી ઉધાડ।

0: આજના તમામ અખબારોએ નેપાળમાં આવેલ વિનાશકપુરમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ સાથે સમાચારોમાં હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, નેપાળમાં વધુ એક ડેથ લેક ફાટવાનું જોખમ. ફૂલછા પ્રથમ પાને લખે છે, નેપાળ ઉપર હજુ 72 કલાક ભારે માળ બન્યા કાટમાળ, મૃત્યુઆંક 360. સંદેશની હેડલાઇન છે, નેપાળ કરુણાંતિકા 389 મોત, 288 ભારતીયો લાપતા.
1: ભારતે નેપાળમાં પૂરની દુર્ઘટનાને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા અને બચાવવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાની 6 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 2 દિવસની ઉઝબેકિસ્તાનની મુલાકાતે જશે. આજે દેશભરમાં રક્ષાબંધનનું પર્વ આસ્થા સાથે ઉજવવામાં આવી રહ્યું છે. શ્રી અમરનાથ યાત્રાનું આજે સમાપન. અને ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ ગ્રાન્ડ ચેસ ટૂરનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ઇતિહાસ રચ્યો. હવે પછી 1:20 રાષ્ટ્રીય સમાચાર.
2: મિત્રો, આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. આવો સાંભળીએ મજબૂર ફિલ્મનું ગીત, કિશોર કુમારના સ્વરમાં ગીતકાર આનંદ બક્ષી, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ. પણ તે પહેલા એક સંદેશ.
3: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
4: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
3: ના પપ્પા.
4: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
3: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
4: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
3: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
4: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
4: પૂજા પ્લસ,
5: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
6: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
5: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: लीजिए श्रोताओं, हम हाजिर हैं कार्यक्रम चित्रलोक लेकर. आप सभी श्रोताओं का बहुत बहुत स्वागत है, अ वेरी गुड मॉर्निंग. मैं हूं आज आपके साथ इस कार्यक्रम में पूजा नरानिया. स्वीकार कीजिए मेरा प्यार भरा नमस्कार. सुबह का ये वक्त है मूड को फ्रेश करने का, दिल को थोड़ा हल्का करने का और दिन को अपनी धुन पर शुरू करने का. तो आवाज़ थोड़ी बढ़ा लीजिए और जुड़ जाइए विविध भारती के संग. कार्यक्रम है चित्रलोक, शुरू होने जा रहा है.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला बीजा रूम मां जाओ। तमारो दिकरो अमारी कस्टडी मां छे अने तमे डिजिटल अरेस्ट मां छो।
0: डिजिटल अरेस्ट?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે। હો
0: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો। તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય।
3: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।

0: શુકનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
2: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે? આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
2: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
2: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ.
1: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
2: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
1: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
4: હાઈ ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: दोस्तों, इस गाने के साथ ही आज का चित्रलोक कार्यक्रम यहीं पर समाप्त होता है।
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
2: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ.
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી એવી અમારી પોલિસી નથી. તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
1: બરાબર, હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
0: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
1: બરાબર.
0: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
1: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જયારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267799 આ નંબર પર, 1800267799 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
0: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી. છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા.
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267799 આ નંબર પર, 1800267799 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા વડોદરા.

0: દોસ્તો, આપણે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી

93.9 મેગાહર્ટ્ઝ પર મિત્રો આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા. દોસ્તો આવો સાંભળી સૌનો મનપસંદ અને જલ્પેશ પાઠક દ્વારા પ્રસ્તુત ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી.

0: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
0: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
3: સેફર બ્લાઇન્ડ્સ,
2: ડિઝાઇન
3: સેફર,
2: ડિઝાઇનર.
4: અરે RK બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો RK બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ RK બ્લાઇન્ડ્સ કી તૈયારી. RK બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, ફાયર સ્ટેશન 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 9825027525.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: હેલો જલ્પેશભાઈ.
0: બોલો બોલો જતીનભાઈ,
1: હાઉ આર યુ માય ડિયર?
0: બસ બસ એકદમ મજામાં. તમે કેમ છો?
1: આજ હૈ ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લો,

0: हेलो हेलो
1: हेलो
0: वीर भारती।
1: दलपे सर नमस्कार।
0: नमस्कार, कोण वात करो छो?
1: હું દલપેશ જ બોલું છું, દલપેશ સોલંકી।
0: હા, તો આપણું બંનેનું સેમ નામ થઈ ગયું કેમ?
1: ઘણા ટાઈમથી વાત કરવાની ઈચ્છા હતી તમારી સાથે।
0: વાહ વાહ,
1: ચારનો 2 વર્ષ પહેલા તમારું આવતું હતું ને, પેલા નાના બાળકો માટેનો પ્રોગ્રામ,
0: હા,
1: રમતો।
0: વિસરાતી રમતો,
1: હા, ત્યાંથી સાંભળતો।
0: વાહ વાહ, બહુ સરસ।
1: હા,
0: તો તમે એક વખત પાયલબેન સાથે વાત કરી હતી તમે?

0: બે વાર
1: હા,
0: કરી હતી.
1: ત્યારે મને એવું થયું કે મેં ક્યારે ફોન કર્યો.
0: જૂના લિસનર છે તમારા.
1: વાહ વાહ, બહુ સરસ. તો જલપેશજી બતાવો, કયું ગીત સંભળાવીએ તમને?
0: તાલ પિક્ચર નું સોંગ આવે ને.
1: હા,
0: તાલ છે, તાલ મિલા.
1: બરાબર છે,
0: એ ચોક્કસ આપજો સાહેબ.
1: ચોક્કસ સંભળાવીશું. બાકી કહો, શું કરો છો જલપેશજી?
0: આપ આપી દો,
1: આપી દો.
0: મારા પપ્પા છે કાંતિભાઈ, છે ધર્મિષ્ઠા, તેજલ, દીપુ, મનીષા. અમારે એક બનાવી છે પૂનમ સમાધિ, એમને જ અમને ઇન્સ્પાયર કર્યા.
1: બરાબર.
0: અને એક અમારો રોશનલાલ છે, ઓળખો તમે?
1: બાજવા.
0: હા, એ અમારો મિત્ર છે.
1: વાહ વાહ, એમનો આજકાલ ફોન નથી આવતો, ખાસો સમય થઈ ગયો છે. વ્યસ્ત થઈ ગયા લાગે છે દુકાનમાં.
0: હા, દુકાનમાં વ્યસ્ત.
1: એ પાછા અમારા મિથુન ના આશિક છે.
0: હા, મિથુન ના સોંગ આપવાના.
1: હા,
0: પરિવાર આપીશ ત્યારે સમ્મી કપૂર નું ગાયન આપીશ. હા, તાલ પિક્ચર નું સંભળાવજો સાહેબ.
1: ચોક્કસ, અત્યારે તાલ પિક્ચર નું ગીત આપને સંભળાવીએ અને ફરી વાર ફોન કરશું ત્યારે શમ્મી કપૂર નું સંભળાવીશું.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: પૂજા પ્લસ. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
3: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
2: ના પપ્પા.
3: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે, અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
2: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
3: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે, અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે, તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
2: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
3: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
1: સારા ગંડેવીકર જ્વેલર્સ. શુકનું સોનું તો સારા ગંડેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
4: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: હેલો વિદ્યાર્થી.
1: હેલો વિદ્યાર્થી, હું પ્રજ્ઞાબેન બોલું છું ડભોઈ થી.
0: બોલો બોલો પ્રજ્ઞાબેન, કેમ છો?
1: બસ મજામાં.
0: મજામાં છો?
1: કેમ છો?
0: બસ અમે પણ એકદમ મજામાં.
1: ફરમાઈશ આપી છે,
0: આપી દઈએ ને ફરમાઈશ. તો પ્રજ્ઞાબેન, રક્ષાબંધન ની તૈયારીઓ કેવી ચાલે છે તમારી?
1: હજી રાખડી લાઈ નથી, મોકલવાની છે. ઉદયભાઈ, મોકલવાની છે રાખડી.
0: વિદેશ મોકલવાની છે?
1: હા
0: બરાબર છે. તો અહિયાં તમારા ભાઈ નથી એક પણ?
1: ના છે ને.
0: એટલે
1: મારો ભાઈ અહિયાં છે, પણ મોટા અપુને છે.
0: બરાબર.
1: એમને બેન નથી, તો હું રાખડી મોકલું છું.
0: બરાબર બરાબર.
1: ચાર ભાઈઓ છે મોટા અપુની.
0: બરાબર છે. તો પછી શું ડિમાન્ડ છે તમારી આ વખતે ભાઈઓ પાસે?
1: ડિમાન્ડ તો આપણે નહીં કરતા.
0: એ તો બધી બહેનો એવું જ કે, બધી બહેનો આવું જ કે અમારી કોઈ ડિમાન્ડ નથી, અમારા ભાઈઓ તો બહુ સારા છે. પણ

0: પછી પાછળથી એવા ખિસ્સા ખાલી કરી આપે છે. એટલે હશે કઈ એવી તમારી ખાનગીમાં ડિમાન્ડ, સાચું કહી દો હવે.
1: ના ના ના ના, જે આપે ખુશીથી લઈ લેવાનું, આપણે ના આપે તો પણ ચાલે.
0: હવે
1: દાલવાના ભાઈઓને
0: આવતી વખતે તમે ફોન કરો ને ત્યારે તમારા ભાઈને બી બાજુમાં બેસાડજો, પછી હું એમની સાથે વાત કરીશ, ખાનગીમાં પૂછીશ કે પ્રજ્ઞાબેન કેવું ખિસ્સું ખાલી કરાવે છે.
1: આજે તો પછી રક્ષાબંધન નું જ આપી દેજો. કઈ ગીત?
0: કયું ગીત આપીએ રક્ષાબંધન નું બોલો?
1: મને તો હમણાં યાદ નથી આવી રહ્યું, તમે તમારી રીતે આપી દેજો ને, વાંધો નહીં.
0: ચોક્કસ રક્ષાબંધન નું ગીત આપીશું તમને, અને ફરી ફોન કરો ત્યારે ભાઈને બાજુમાં બેસાડજો. આવજો પ્રજ્ઞાબેન.
1: હા હા.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
5: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને।
6: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે।
5: કઈ ઓફર?
6: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે।
5: બસ એટલું જ?
6: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત।
5: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી।
6: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા।

0: હેલો વિધ ભારતી.
1: હું જ્યોતિબેન બોલું છું, સહેજ પરથી.
0: બોલો બોલો જ્યોતિબેન, કેમ છો?
1: બસ એકદમ મજામાં.
0: શું કહો છો? કહો.
1: બસ શાંતિ છે. બસ આજે સવારે ફોન લગાવ્યો, કીધું ફોન લગાવો, બેસું લાગી જાય તો શી.
0: ફોન લાગી ગયો ખરો ને તમારો? નહીં
1: લાગી ગયો, લાગે સરસ. આજે 10:30 થયા છે, એટલા માં તો 10:15 ના અંદર ફોન લાગી ગયો મારો આજે.
0: બરાબર છે. તો જ્યોતિબેન, આજે શું તમે સરસ મજાનું વાંચન કર્યું?
1: હમણાં તો સવારે ગીતાનો પાઠ કર્યો, અધ્યાય કર્યો એક મારો, અમારા પેલા બાબાનો. અને હવે સુંદરકાંડ લઈને વાંચવા બેસતી હતી, પણ કીધું પહેલા આ ટાઈમ ફોન નથી એટલે ફોન લગાડી રહ્યો પહેલા.
0: બરાબર છે.
1: જાય તો ઠીક, નહીં તો પછી બીજું ચાલુ કરું વાંચવાનું.
0: તો
1: એટલે બીજું બધું બાકી છે, હવે વાંચીશ કીધું. પહેલા ફોન ની આપણે તૈયારી કરી લઈએ કીધું એટલે.
0: બરાબર છે, બરાબર છે. તો કયું ગીત સંભળાવે જ્યોતિબેન?
1: બસ આજે હમણાં તો ક્યારનું મનમાં નતું, અચાનક આ કીધું, આવી ચોપડીઓ બાજુમાં મૂકીને ફોન લગાવવા દેતી એટલે લાગી ગયો ફોન. ધ્યાનમાં નથી, પણ તોય આમ એક ઈચ્છા છે કે બે છોકરીઓનો મારા બર્થડે આવે છે ને આવતા મહિને સપ્ટેમ્બરમાં. એક મારી બેબી છે એનો 20 તારીખે છે, અને મારા બેનની છોકરી છે એનો 30 તારીખે છે. એટલે એનો માટે એક સરસ ગીત.
0: બર્થડે ના ગીત તો અમે સંભળાવીએ જ્યોતિબેન, પણ આમાં છે શું કે ફિલ્મી બર્થડે ના ગીતો છે ને ખુબ ઓછા છે, એટલે અમે તમને સંભળાવીએ. મોટા ભાગે બધા સંભળાઈ ગયેલા એવા જ હોય છે, અમને ખુબ ઓછા ગીતો મળે છે કારણ કે બનેલા પણ ઓછા છે. હા, સેમ જ હોય. હા, એટલે કોઈક બીજું સરસ મજાનું ગીત તમે આપો તો અમે તમને સંભળાવી શકીએ.
1: પછી એવું કરો, કભી કભી નું ગીત આપી દેજો એના સામે.

0: છોકરીઓ માટે છે, છોકરી માટે એટલે
1: બરાબર છે.
0: એક નન્હી
1: પરી, વાહ બહુ સરસ ગીત છે.
0: તારે એ સર એ છોકરી માટે ને આપણા પોતાની ભૈયાનો હાર કહેવાય છોકરી એટલે.
1: બરાબર છે, છોકરીઓ ગમે એટલી મોટી થાય પણ આપણા માટે પરી જ કહેવાય.
0: આપણી કેવા આપણા એવું કેટલી મોટી થાય પણ મા માટે તે ફરી જ નહીં.
1: બરાબર છે, સાચી વાત છે.
0: બે છોકરીઓનો બર્થડે આવે છે ને એ બેનની છોકરી ભલે એવી ઘેરે હતી પણ તો એ લગભગ મારા ઘેરે મોટી વધારે થઈ ગઈ.
1: બરાબર બરાબર.
0: નાનીને પણ બહુ હું પ્રેમ કરું છું.
1: વાહ વાહ બહુ સરસ.
0: એટલે બે છોકરીઓના માટે આ પછી આ ગીત કીધું. આપણે આમાં બર્થડે બી બેનો એક જ મહિનામાં આવે છે, કીધું મસ્ત એક ગીત લગાડી રહીએ.
1: વાહ ચોક્કસ અમે આ ગીત તમને સંભળાવીશું. અને જ્યોતિબેન તમે હવે ફરી વાર ફોન કરો ને ત્યારે તમે જે સરસ વાંચન કર્યું હોય ને એમાંથી એક સરસ મજાનું કઈક સુવાક્ય હોય કે બહુ સરસ તમને સ્પર્શી ગયું હોય કે આ કેટલું સરસ સમજ માટે કહ્યું છે તો એવી વસ્તુ મને કહેજો કે આજે આ વાંચ્યું મેં બહુ સરસ વસ્તુ વાંચી.
0: નહીં નહીં ચોક્કસ તમારી જોડે એ વાત અવશ્ય કરીશું.
1: ચોક્કસ સારું સારું મળીએ જ્યોતિબેન અને તમારી પસંદગીનું ગીત સંભળાવીશું. હા બોલો બોલો.
0: બાબાનું નામ અમિત છે અને આ જેના માટે ગીત આપ્યા છે એનું નામ દીપાલી અને સોની કહીએ છીએ અમે. એને એક મારી બેનની છોકરી છે એનું નામ શિવાની છે એને અમે ચકો કહીએ છીએ.
1: બરાબર.
0: બેનનું નામ ભારતી.
1: બરાબર છે.
0: મારા બેબીનું નામ દીપાલી છે એટલે આમ તો. અને જમાઈનો સુધાવીન ને મારા બેબીના બાબાનું નામ સમર.
1: બરાબર છે. બહુ સરસ નામ રાખ્યું છે.
0: એને સ્વામી ના માટે બહુ મનમાં પ્રેમ છે મારા બેબીને.
1: બરાબર.
0: એટલે એનું રાશિ બીજી છે પણ તો એને કે ના મારે સમર્થ જ રાખવું છે કે સમર્થ સ્વામી એટલે કે મારે સમર્થ રાખવું છે નામ.
1: ના ના બહુ સરસ નામ રાખ્યું છે.
0: એનું સમર્થ નામ રાખી દીધું એને.
1: વાહ ઠીક છે. તો જ્યોતિબેન મળીએ અને તમારી પસંદનું ગીત સંભળાવીએ.
0: ચોક્કસ ચોક્કસ
1: આવજો.
0: ચાલો આવજો.

0: हेलो विद भारती।
1: હલો
0: હેલો, બોલો
1: ઇકબાલભાઈ, બોલું કુંડલા થી.
0: બોલો ઇકબાલભાઈ,
1: બહુ દિવસ લાગ્યો છે મારો ફોન, આજે 8 મહિના થયા મારા.
0: બહુ દિવસે લાગ્યો તો કેમ એવું કર્યું? આટલા બધા દિવસ શું કરતા હતા તમે?
1: લાગે નહીં ને, આ કેવું વાતાવરણ પ્રમાણે હોય ને, વરસાદ પડતો હોય એટલે
0: એવું
1: લાગે
0: કશું ના હોય. તમારા કુંડેલાના તો કેટલા બધાના ફોન લાગે ઇકબાલભાઈ, તમે ફોન લઈ લગાવતા હોય
1: ના? લગાવ, કાયમ લગાવું છું,
0: તો પછી લાગી જ જાય ને. 8-1 મહિના કેવી રીતે થાય? તો ઇકબાલભાઈ કયું ગીત સંભળાવીએ તમને આજે?
1: મારે ગીત સાંભળવું, તેરી મહેરબાની. આનું
0: ચોક્કસ ચોક્કસ સંભળાવીશું ઇકબાલભાઈ. બીજું શું છે જણાવો.
1: બસ આ બેઠા છે દુકાનમાં, પંચરની દુકાન બનાવી છે અને ઘેર થોડું ચાલે છે.
0: બરાબર.
1: અને છોકરો છે અમારો આદિલભાઈ, કઈ તો આપણું ગાન આપડે ગીત સુનાવી દેજો.
0: ચોક્કસ સંભળાવીશું. ઇકબાલભાઈ, ટ્યુબલેસ પંચર બનાવો કે ટ્યુબ વાળું?
1: હા, બસ ટ્યુબલેસ બી બનાવું છું.
0: અચ્છા, સારું સારું ઇકબાલભાઈ, મળીએ અને પાછા 8-1 મહિના ના કરી નાખતા. હા
1: ના ના ના, કરીશ કરીશ.
0: સારું, મળીએ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: हेलो विविध भारती।
1: हाँ विविध भारती
0: हाँ हूँ अलकाबेन पंड्या बोलू छू,
1: बोलो बोलो अलकाबेन।
0: दिवाड़ीपुरा की। हाँ कौन, जल्पेश भाई बोले छो?
1: हाँ जल्पेश बात करूँ छू।
0: हाँ मारे एक सॉन्ग सांभळवू छे,
1: सॉन्ग तो
0: दिलने
1: संभळावी है
0: पीड़ा किया
1: तमने पण
0: टाइप
1: अलकाबेन
0: सॉन्ग।
1: आटला बधा दिवस थी क्यां खोवाई गया था तमे?
0: અરે હું તમને એટલા બધા ફોન કરું છું પણ મારા ફોન લાગતા નથી આજે પછી। મેં કીધું લાવ, મને એક દિવસ મેં 40 કોલ કરેલા,
1: ના ના હા હું પૂના મારો હવે આજે કેવી રીતે લાગી ગયો
0: લાગ
1: ફોન?
0: આપું નથી વાંચી આજે। હું એ જ વિચારું છું કે અત્યારે હું કાયમ 11માં 5 કરતી હતી, મને લાસ્ટ નંબર મારો
1: લે તો
0: નંબર
1: અગિયાર માં
0: લાગતો
1: પાંચે
0: હતો।
1: 11માં 5
0: હા
1: કરો,
0: અગિયાર
1: તમારે 10 વાગ્યાથી શરૂ કરો, 10 થી 11 નો ટાઈમ છે અમારો
0: 10 થી 11માં તો 40 કોલ મેં કરી નાખ્યા આજે, ખબર નહીં અચાનક જ લાગી ગયો હતો।
1: બરાબર છે, સારું સારું આજે લાગી ગયો છે, કઈ ફરમાઈશ સંભળાવીએ બોલો.
0: હા મને દિલને સી રિયાઝ કિયાનું ટાઇટલ સોંગ જોઈએ છે, એટલે લગભગ સોમવાર અને બુધવારે પ્રસારણ થાય છે ને?
1: મંગળવાર બુધવાર અને શુક્રવાર 3 દિવસ.
0: અચ્છા, મંગળ બુધ ને શુક્ર, ઓકે
1: હા
0: ઓકે।
1: મતલબ એવો થયો અલકાબેન કે તમે રેડિયો સાંભળવાનું બી બંધ કરી દીધું છે?
0: ના ના ના ના, રેડિયો તો હું રોજે સાંભળું છું, રસોડામાં મારે રેડિયો છે,
1: બરાબર
0: સવારે 10 વાગે ચાલુ થાય તે બપોરે 2 વાગ્યા સુધી મારો રેડિયો ચાલુ ને ચાલુ જ હોય ભારતી।
1: બરાબર બરાબર.
0: હા
1: તો શું છે અલકાબેન બાકી કહો, આ રક્ષાબંધનની તૈયારીઓ કેવી
0: બસ
1: ચાલે?
0: રક્ષાબંધન ની વાર રાખડી લીધી, બાજુમાં વેચવાયો હતો તો
1: બરાબર ખરીદી લીધી રાખડીઓ એમ ને?
0: હા રાખડી ખરીદી લીધી। હા
1: બરાબર છે,
0: હું
1: બહુ
0: એક્ચ્યુઅલી
1: સરસ.
0: કોર્પોરેશન માં જોબ કરતી હતી,
1: અચ્છા
0: હવે રિટાયર્ડ છું।
1: બરાબર, તો કયા ડિપાર્ટમેન્ટમાં હતા તમે?
0: રેવન્યુ ડિપાર્ટમેન્ટ માં છું।
1: અચ્છા બરાબર છે, બહુ સરસ. તો અલકાબેન કેવો રહ્યો તમારો સંપૂર્ણ અનુભવ નોકરીનો?
0: મેં લગભગ 31 વર્ષ જોબ કરી પણ
1: ઓ
0: મને

0: બહુ સારો અનુભવ રેબડા સાહેબ, બધા બહુ સારા હતા અમારે ત્યાં તો.
1: બરાબર બરાબર. તો અલકાબેન, કોઈક દિવસ એવો કઈક અનુભવ થયો છે તમને કે જે તમને આજીવન યાદ જ રહી ગયો હોય કે આ તો સખત બનાવ બની ગયો અમારી સાથે એમ?
0: એવા તો મારી લાઈફમાં બહુ ટ્રેજેડી થઈ છે. ઓફિસથી તો નહીં, પણ મારે મારો બાબો નાનો હતો 3 વર્ષ નો, ત્યારે મારા મિસ્ટર એક્સપાયર થઈ ગયા. અને બાબો 26 વર્ષ નો, તો ત્યારે એક્સપાયર થઈ ગયો.
1: અચ્છા,
0: એટલે અત્યારે હું એટલી જ રહું છું.
1: અચ્છા અચ્છા. અલકાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ અને હવે આટલો બધો સમય ના કરી નાખતા પાછા.
0: ઓકે, ચોક્કસ. અચાનક જ લાગી ગયું એટલે ખુશ ખુશ થઈ ગઈ.
1: હા, અમે પણ ખુશ થઈ ગયા કે ચલો અલકાબેન નો ફોન આવ્યો બહુ સમયે. મળીએ અલકાબેન અને તમારી પસંદનું ગીત સંભળાવીએ.

0: जय माता जी, जय सिया राम। बलराज सिंह।
1: बलराज सिंह कैसे हो?
0: बस मजे में।
1: શું કહો છો બલરાજ સિંહ? બહુ દિવસ પછી ફોન લાગ્યો પાછો તમારો। વડોદરાની નવીનતા? વડોદરા મજામાં છે, અમેય મજામાં છે, અને તમારા અવાજ પરથી લાગે તમે મજામાં છો।
0: વરસાદ પાણી કેવો છે વડોદરામાં?
1: વરસાદ પાણી ઠીકઠાક છે।
0: અચ્છા અચ્છા અચ્છા। બીજું શું છે બોલો નવીનતા?
1: બસ નવીનતામાં મજામાં છે। અને તમે હમણાં ગીત આપશો એ નવીનતામાં? કયું ગીત આપવું છે બોલો?
0: હવે રામ ઓર શ્યામ ને આપી દો।
1: કયું આપીએ?
0: રામ કી લીલા રંગ લાઈ શ્યામ ને બંસી બજાઈ।
1: વાહ, બહુ સરસ।

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા જલ્પેશ પાઠક દ્વારા પ્રસ્તુત ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. મિત્રો, આવો સાંભળીએ ડાર્ક ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં, ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: વર્ણેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વર્ણેરકર જ્વેલર્સના જ. વર્ણેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
2: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
1: ના પપ્પા.
2: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
2: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે. હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
0: દોસ્તો, આજ હે વિશ્વ સંસ્કૃત દિવસ, યાની વર્લ્ડ સંસ્કૃત ડે. દોસ્તો, જબ હમ સંસ્કૃત કી બાત કરતે હૈ તો હમે કેવલ એક ભાષા કી યાદ નહીં આતી, બલ્કિ ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન ઓર આધ્યાત્મ કી પૂરી પરંપરા હમારે સામને જીવંત હો ઉઠતી હૈ. સંસ્કૃતમ સંસ્કૃતે મૂલમ, અર્થાત સંસ્કૃત હમારી સંસ્કૃતિ કી જડ હૈ. સંસ્કૃત કી યહી વિશેષતા હૈ કે ઇસકે શબ્દો મેં કેવલ અર્થ નહીં બલ્કિ જ્ઞાન, દર્શન ઓર જીવન જીને કી પ્રેરણા ભી છીપી હુઈ હૈ. સંસ્કૃત હમારે વેદો કી ભાષા હૈ, ઉપનિષદો કી ભાષા હૈ, રામાયણ ઓર મહાભારત કી ભાષા હૈ, ઓર ભગવાન શ્રી કૃષ્ણ કે દિવ્ય સંદેશ કી ભાષા હૈ. સંસ્કૃત હમારી વિરાસત હૈ, સંસ્કૃત હમારી પહેચાન હૈ. જય તુ સંસ્કૃતમ, જય તુ ભારતમ.

0: સારા ગંડેવિકર જ્વેલર્સ. શું કનું સોનું તો સારા ગંડેવિકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવિકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: વાહ, તમારા કપડા

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
2: દોસ્તો, પ્રધાનમંત્રી જનધન યોજના 28 અગસ્ત 2014 કો શરૂ કી ગઈ થી. યહ તારીખ પ્રધાનમંત્રી જનધન યોજના કે ઇતિહાસ મેં મહત્વપૂર્ણ હૈ. ઇસ યોજના ને ઇસ વર્ષ અપને 12 વર્ષ પૂરે કી હૈ. 12 વર્ષો કી યહ યાત્રા કેવલ બેંક ખાતે ખોલને કી યાત્રા નહીં હૈ. યહ યાત્રા હૈ બેંકિંગ સેવાઓ કા આમ નાગરિક તક પહોંચાને કી, બચત કી આદત કો બઢાવા દેને કી, સરકારી યોજનાઓ કા લાભ લેને સીધા લોગો કે તક પહોંચાને કી ઓર સમાજ કે આર્થિક સ્વરૂપ સે કમજોર તથા વંચિત વર્ગો કો વિત્તીય રૂપ સે સશક્ત બનાને કી. પ્રધાનમંત્રી જનધન યોજના કો સરળ ભાષા મેં સમજે તો યહ એસી યોજના હૈ જિસકે માધ્યમ સે બિના બેંક ખાતે વાલે લોગ બેંકિંગ વ્યવસ્થા સે જોડને કા પ્રયાસ કિયા ગયા. इस योजना के तहत बेसिक बैंक खाता खोला जा सकता है और इसके न्यूनतम बैलेंस रखने की अनिवार्यता नहीं है, यानी कम आय वाले व्यक्ति भी बैंकिंग व्यवस्था का हिस्सा बन सकते हैं. यही है वित्तीय समावेशन.

0: अभी आप सुन रहे थे शिरडी के साईं बाबा फिल्म का गीत, जिसमें स्वर थे मोहम्मद रफी, जानी बाबू, अनूप जरोटा, अनुराधा पौडवाल और साथियों के। शब्द रचना मनोज कुमार की और स्वर रचना पांडुरंग दीक्षित की।
1: पप्पा, तमे दर रविवारे घर मा शू चेक करो छो?
2: बेटा, तने खबर छे डेंग्यू अने चिकुनगुनिया केवी रीते फैलाय छे?
1: ना पप्पा।
2: आ बन्ने रोग एडिस एजिप्टी मच्छर द्वारा फैलाय छे, अने आ मच्छर घर मा जमा थयेला पाणी मा उत्पन्न थाय छे।
1: तो आपणी मच्छर ने उत्पन्न थता केवी रीते अटकावी शकीए?
2: एकदम सरल छे। मारी जेम दरेक परिवार माथी एक सभ्य दर रविवारे मात्र 10 मिनिट आपे। आ 10 मिनिट मा घर तेमज घर नी आसपास 10 मीटर मा रहेल उपयोगी पाणी ना पात्रो हवा चुस्त ढांकण थी बंद करे। फ्रिज नी ट्रे, एर कूलर, फूलदानी, पक्षी कुंज, कुंडा नी नीचे मुकवामा आवेल ट्रे मा जमा थयेल पाणी ने दर अठवाडિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણી નો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓ ને આ બાબતે માહિતગાર કરે।
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે।
2: હા બેટા, તો ચાલ આપણે પરિવાર ની સુરક્ષા ની જવાબદારી લઈએ। સમુદાય ની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ। પાણી ના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ। મચ્છર ની ઉત્પત્તિ અટકાવો। મચ્છરજન્ય રોગચાળા થી પરિવાર ને બચાવો।
3: દોસ્તો, વિવિધ ભારતી નું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા।

વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશન પહેલ તરીકે આ યોજના તમામ ભારતીયો માટે બેન્કિંગ પહોંચને સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બની છે. આ યોજના હેઠળ 78% ખાતા ગ્રામીણ અથવા અર્ધશહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે, જેમાં 56% ખાતા મહિલાઓના છે. નેપાળ તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 392 થયો છે, જ્યારે સરહદની બંને બાજુ 1468 લોકો

0: 1468 લોકો હજી ગુમ છે. નેપાળમાં 910 લોકો, જ્યારે તિબેટના 558 લોકો ગુમ છે. નેપાળી સુરક્ષા કર્મચારીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 800થી વધુ લોકોને ઉગાર્યા છે. આપત્તિને કારણે ભારત દ્વારા મોટા પાયે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેપાળમાં 290 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી. ગુમ થયેલા ભારતીયોમાં વિવિધ રાજ્યોના હાઇડ્રોપાવર કામદારો અને પ્રવાસી જૂથોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયે ટ્રેસિંગ અને સ્થળાંતરના પ્રયાસોમાં મદદ કરવા માટે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે. ભારતે અત્યાર સુધીમાં 84 નાગરિકોને બચાવ્યા છે. નેપાળમાં આવેલા ભયંકર પૂરને પગલે બિહારમાં પૂરનો ખતરો હાલ પૂરતો ઓછો થયો છે. બુધવારે રાત્રે ગંડક નદીના પાણીના પ્રવાહમાં વધારો થયા બાદ ગઈકાલથી પાણીની જાવકમાં ઘટાડો થઈ રહ્યો છે. વાલ્મિકીનગર બેરેજ ખાતે ગંડકનું સ્તર આજે સવારે 6 વાગે 99,800 ક્યુસેક નોંધાયું હતું. નાયબ મુખ્યમંત્રી અને જળસંસાધન મંત્રી વિજયકુમાર ચૌધરીએ જણાવ્યું કે નદીનો પ્રવાહ હાલમાં સામાન્ય છે.
1: ગંડક નદી કે પૂરે પ્રવાહ અભી જલ સ્તર ભી ઊંચા નહીં થા બલ્કિ સામાન્ય સે ભી થોડા કમ થા ઇસલિયે જો ભી પાણી સંભાવિત થા યા જો આયા ઉસસે બહુત જ્યાદા ભયાવહ સ્થિતિ નહીં બની.
0: ભારત હાલમાં સ્થાર સ્થળોએ 24 પરમાણુ ઉર્જા રિએક્ટર ચલાવી રહ્યું છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 8.78 ગીગાવોટ છે. પરમાણુ ઉર્જા વિભાગના જણાવ્યા અનુસાર 9 વધારાના રિએક્ટર નિર્માણાધીન છે. પરમાણુ ઉર્જા ભારતની વિકાસ યાત્રાના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે ઉભરી આવી છે, જે માત્ર વીજળી ઉત્પાદનમાં જ નહીં પરંતુ આરોગ્ય સંભાળ, કૃષિ અને વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનોમાં પણ ફાળો આપે છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કિસાન ચોપાલમાં ભાગ લેવા અને રક્ષાબંધન નિમિત્તે ખેડૂતો સાથે વાતચીત કરવા પંજાબના અમૃતસર પહોંચ્યા છે. તેમણે સૌપ્રથમ સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા અને ગુરૂદ્વારાની સેવામાં ભાગ લીધો. કિસાન ચોપાલ ખાતે ખેડૂતોને મળતા પહેલા તેઓ રાખર પુન્યા નિમિત્તે ગુરૂદ્વારા બાબા બકાલા ખાતે પણ પૂજા કરશે. આ ઐતિહાસિક સ્થળ 9મા શીખ ગુરૂ શ્રી ગુરુ તેગ બહાદુરજી સાથે સંબંધિત છે. કેન્દ્રીય મંત્રી આ પ્રસંગે એક જાહેર કાર્યક્રમને સંબોધન કરે તેવી શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonai.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ yairnews_abadને ફોલો કરશો. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેનેડાના નાણામંત્રી ફ્રાન્સવા ફિલિપ વચ્ચેના આર્થિક અને નાણાકીય બાબતો અંગેના સંવાદનું કેનેડાના ટોરન્ટોમાં સમાપન થયું. સંવાદ બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે બંને દેશોએ 2026ના અંત સુધીમાં ભારત કેનેડા વ્યાપક આર્થિક કરાર દ્વારા વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. સંવાદ દરમિયાન મંત્રીઓએ વૈશ્વિક આર્થિક વિકાસ અને સ્થાનિક નીતિ પ્રાથમિકતાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઉત્તરીય રેન્જે એક કથિત આઈએસઆઈ સમર્થિત પાકિસ્તાન સ્થિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વર્ષ 2024થી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ્સ માટે કામ કરવાના આરોપમાં દિલ્હીના દંપતીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ દંપતીએ કથિત રીતે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. મહારાષ્ટ્રના નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી કાંદા એક્સપ્રેસ ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે સરકારે પૂરતી ઉપલબ્ધતા અને ભાવ સ્થિરતાને સુનિશ્ચિત કરવા બફર સ્ટોક જાહેર કર્યો છે. ડુંગળીનો આ જથ્થો માર્ગ પરિવહન દ્વારા ચેન્નાઇ, કોલકાતા, એર્નાકુલમ, ગુવાહાટી, વારાણસી, લખનૌ, પટના, ચંદીગઢ અને જમ્મુ અને અમૃતસર સહિતના શહેરોમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. દરમિયાન ગઈકાલથી 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ડુંગળીનું છૂટક વેચાણ મોબાઇલ વાન અને એનસીસીએફ અને નાફેડના રિટેલ આઉટલેટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમેરિકા અને કેનેડા વચ્ચે વધતા વેપાર તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેક ઓન્ટારિયોનું નામ બદલીને લેક અમેરિકા રાખવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. આ આદેશ સત્તાવાર નકશા અને સિસ્ટમને અપડેટ કરવા માટે 30 દિવસનો સમય આપે છે. દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ તળાવના સ્વદેશી મૂળનો ઉલ્લેખ કરીને નામ બદલવાનો વિરોધ કર્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈએ આસામ અને મિઝોરમમાં હાથ ધરાયેલા તપાસ અભિયાનમાં 76 કિલોગ્રામ મેથામ્ફેટામાઇનની ગોળીઓ જપ્ત કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ આ કેસમાં 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ ડ્રાઈવરની કેબિનમાં ડ્રાઈવરની સીટ

0: પાછળ છુપાયેલો આ પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો. મેથામેફ્ટાઇન એક કૃત્રિમ સાયકો સ્ટીમ્યુલન્ટ દવા છે, જેમાં દુરૂપયોગ અને વ્યસનની ઉચ્ચ સંભાવના છે. દેશભરમાં આજે ભાઈ બહેનના પ્રેમનું પવિત્ર પર્વ રક્ષાબંધન હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનો સંકલ્પ લે છે અને તેમને ભેટ આપે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ રક્ષાબંધન નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રક્ષાબંધનની પવિત્ર પરંપરા પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો અભિન્ન ભાગ રહી છે. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી કે પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું બંધન હંમેશા મજબૂત અને અતૂટ રહે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ આજે સંસ્કૃત દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે. નેપાળ તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 392 થયો. 1468 લોકો હજી ગુમ. નેપાળમાં આવેલા ભયંકર પૂર બાદ આજે જળસ્તર ઘટતા બિહારમાં પૂરનો ખતરો હાલ પૂરતો ટળ્યો. નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી. કેનેડાના વિરોધ વચ્ચે ટ્રમ્પે લેક એન્ટારિયોનું નામ બદલીને લેક અમેરિકા કરવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. અને સમગ્ર દેશમાં રક્ષાબંધનની સ્નેહસભર ઉજવણી થઈ રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: और फिर बहुत सारी जिंदगियां इंतजार में यूं ही बीत जाती हैं. बिल्कुल सही बात है, प्रेम में इंतजार तो होता ही है. अगले श्रोता कह रहे हैं कि आज की रूह और सरगोशी की इस अनकहे संवाद ने मन के तारों को छू लिया है. इस भावुक और गहरी इबारत को पढ़कर जो मुख्य शब्द और उन आधारित जादुई गाने जहन में आए, उन्होंने वो गाने भी हमें बहुत सारे लिखकर भेजे हैं. क्या बात है, बहुत सारा काम आपने किया. अगले श्रोता कह रहे हैं कि सच्चा प्रेम केवल किसी एक व्यक्ति के प्रति कोमल नहीं होता, वह हमारे स्पर्श को ही करुणा में बदल देता है. प्रेम में जीने वाला स्पर्श कर सकता है, जकड़ता नहीं. वो आपको छू लेगा पर चोट नहीं पहुंचाएगा. आपको अपने पास रखेगा पर स्वतंत्रता नहीं छीन सकता. प्रेम की असली कसौटी यह नहीं कि हम अपने प्रियतम के प्रति कितने कोमल हैं, बल्कि यह कि हमारी कोमलता उससे आगे समूचे अस्तित्व तक पहुंचती है या नहीं. साथ ही हमारे श्रोता राखी के पर्व के लिए भी हमें बधाइयां दे रहे हैं और विशेष संदेश भेज रहे हैं. राखी पर्व एक त्योहार भाई बहन का बहुत ही पवित्र रिश्ता है, ये हमारे एक श्रोता कह रहे हैं, जो कि रेशम के धागे से बड़े ही प्यार से भाई की कलाई पर बांधती हैं और मिठाई खिलाकर ईश्वर से भाई की लंबी उम्र की प्रार्थना करते हैं. इसलिए भाई बहन की हमेशा रक्षा करता है. जी,

0: चौथे स्थान पर रही थी। इस प्रदर्शन से अगले महीने जापान में होने वाले एशियाई खेलों से पहले टीम का आत्मविश्वास चरम पर है। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, जनधन योजना की वित्तीय समावेशन को बढ़ावा देने और लोगों को सशक्त बनाने में महत्वपूर्ण भूमिका। नेपाल तिब्बत सीमा पर अचानक आई भीषण बाढ़ में मृतकों की संख्या बढ़कर 469 हुई। सीमा के दोनों ओर 1500 से अधिक लोग लापता। विदेश मंत्रालय ने कहा, नेपाल में 290 भारतीय नागरिक अब भी संपर्क से बाहर। बाढ़ग्रस्त क्षेत्रों में बचाव अभियान जारी। चीन के सिचुआन प्रांत में 5.1 तीव्रता के भूकंप के बाद नेपाल में फिर बाढ़ की चेतावनी। वित्त मंत्री निर्मला सीतारामन आज से अमेरिका की 6 दिन की यात्रा पर। और भारत के वेलवन सेंथिल कुमार का पीएसए बुडापेस्ट स्क्वाश ओपन में आज रात फाइनल में हंगरी के बालास फारकाश से मुकाबला। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं विविध भारत।
2: नमस्कार। आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़ियचा वांचे छे। समग्र देश में आज भाई बहन अतूट स्नेह और पवित्र प्रेमना पर्व रक्षाबंधन की भव्य उजवणी करवामां आवी रही छे। प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव मंदिर में रक्षाबंधन निमित्ते भक्तों घोड़ापूर उमटू है। आ अवसरे सोमनाथ महादेव दादा ने राखड़ी शणगार करायो। गुलाब सेवंती सहित विविध पुष्प और केसरी पीतांबर थी शोभायमान सोमनाथ महादेव अद्भुत श्रृंगार दर्शनों लाभो लई भक्तों धन्यता अनुभवी। अरवली सुप्रसिद्ध यात्राधाम शामाजी में श्रावणी पूनमनी उजवणी निमित्ते भगवान शामाड़िया ने भक्तों द्वारा सोनानी राखड़ी अर्पण करवामां आवी। आ साथे ज भगवान ने विशेष वाघा अने सोनाना आभूषणनो अनोखो शणगार करायो छे। आंगे पुजारी परेश रणाए वधु माहिती आपी।
3: श्रावण मास अने तेमाय पूर्णिमा रक्षाबंधनो सुंदर पर्व भगवान ने सुंदर रीते केसरी जरीना वाघा धरावी अने सुसज्ज कर्या छे। भक्तोना द्वारा लावेली अनेक राखड़ियों भगवान ने अर्पण करवामां आवशे अने दरेक भगवान जोड़े एवा शुभाशीषनी याचना करशे कि भाई अमारा भाईओ बधा सुरक्षित रहे अने अमारा सगळा जीवनना मनोरथ पूर्ण थाय।
2: तो खेड़ाना सुप्रसिद्ध तीर्थधाम डाकोर में रणछोड़ रायजी मंदिर में रक्षाबंधन की उजवणी निमित्ते काड़िया ठाकुर ने मोती की राखड़ी धरावामां आवी छे। आ अंगे मंदिर ना सेवक संजय सेवके वधु माहिती आपी।
4: આજનો આ પર્વ ભાઈ બહેનના અતૂટ પ્રેમનો અને આશીર્વાદનો ઉત્સવ કહેવાય છે। રાજા ધીરાજને આજે શુભ મુહૂર્તમાં રક્ષા બાંધવામાં આવશે। એ રક્ષા દશેરાના દિવસે હાથીઘોડા પાલખી ભગવાન બિરાજમાન થઈને શમીના વૃક્ષ નીચે અર્પણ કરે। બહેનની ખૂબ જ શુભાશીષથી ભાઈઓના સર્વ સુખાકારી પ્રાપ્ત થાય।
2: સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। આ અંગે જેલર પીડી હિહોરિયાએ વધુ માહિતી આપી।
5: દરેક કેદીઓને અહીં બહેનો સાથે મુલાકાત દરમિયાન જે લાગણી ભાવુક દ્રશ્યો જોવા મળે છે તેનાથી સમાજને એક સંદેશો પહોંચી શકે છે કે તેનો પરિવાર પણ તેઓ માટે એક લાગણીથી આતુરતાથી રાહ જોઈ રહેલા છે। જ્યારે પણ એ લોકોને સમાજમાં પાછો જવાનો મોકો મળે છે ત્યારે તેઓ પોતાના પરિવારને ખુશ રાખે અને ફરીથી આવા કૃત્યો ના કરે તે માટે એક સંદેશો સમાજમાં ફેલાય એ માટેનો એક આ પ્રયત્ન છે।
2: છોટાઉદેપુરમાં પણ જિલ્લાની એકમાત્ર સબજેલમાં બહેનોએ તેમના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી। બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં બડેવ પૂનમના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા છે। આ ઉપરાંત બ્રહ્મ સમાજ દ્વારા સમો યજ્ઞોપવિત ધારણ કરાયું। વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી। તો જામનગરમાં મહિલાઓએ એક રાખી ફૌજી કે નામ અભિયાન અંતર્ગત સેનાના જવાનોને રાખડી બાંધી હતી। રાજ્યભરમાં વિવિધ મહાનુભાવોએ પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરી। ગાંધીનગરમાં લોકભવન ખાતે SOS સંસ્થાના કચ્છ ભુજ કેન્દ્રની બાળાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાખડી બાંધી તેમને પોતાના હાથેથી તૈયાર કરેલું ચિત્ર ભેટમાં આપ્યું। રાજ્યપાલશ્રીએ પણ બાળાઓ સાથે સંવાદ કરી તેમના શિક્ષણ અભ્યાસ અને ભવિષ્યના ધ્યેય અંગે માહિતી મેળવી. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી સૌને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકની સી

0: ની મહિલા કર્મચારીઓએ રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રાખડી બાંધી તેમના દીર્ઘાયુની કામના કરી. મહેસાણામાં મેયર સોનલ ઓઝાએ સ્વચ્છતાના સાચા સિપાહીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. નેપાળ તિબેટ સરહદ પર વિનાશક પૂર બાદ નેપાળમાં અત્યાર સુધી ગુજરાતના 24 લોકો ગુમ હોવાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે SEOC એટલે કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રને વિવિધ જિલ્લામાંથી 24 લોકો ગુમ હોવાની માહિતી મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નેપાળમાં સર્જાયેલી ભયાનક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે નેપાળની સરકાર સાથે સતત સંપર્કમાં છે.
1: ગુજરાતના અને દેશના ઘણા બધા પ્રવાસીઓ ત્યાં નેપાળમાં પ્રવાસમાં હતા અને એમનું પણ લગભગ 150થી વધુ ગુજરાતીઓ આમાં અસરગ્રસ્ત થયા હોય એ પ્રકારના સમાચાર છે. માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી માન્ય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ નેપાળના સરકાર સાથે સંપર્કમાં છે. એમને જરૂરી મદદ પણ પહોંચાડી રહ્યા છે. લગભગ 47.5 ટન સહાય એ પણ તાત્કાલિક નેપાળને મોકલવામાં આવી છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલ્સ, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને મોબાઇલ એપ પર કરાશે. આ સાથે જ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલ્સ પર પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: કાચમાંડનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
1: પૂજા પ્લસ.
2: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: બહુત ખાસ ક્યુંકી હમ મના રહે હૈ રક્ષાબંધન કા ત્યોહાર. યે સિર્ફ ભાઈ બહેન કા ત્યોહાર નહીં હૈ, યે તો હૈ રિશ્તો કા ઉપહાર. આજ ઇસ સેલિબ્રેશન મે મેં જુડ ચુકી હું આપકે સાથ સુદક્ષિણા. આઈએ સુનતે હૈ કિસના ફિલ્મ સે યે ગાના, સુખવિંદર સિંઘ ઓર ઇસ્માઇલ દરબાર કી આવાઝ મે. જાવેદ અખ્તર કે બોલ, ઇસ્માઇલ દરબાર કા સંગીત. સુખવિંદર સિંઘ ઓર ઇસ્માઇલ દરબાર કે સાથ દિયા હૈ આયશા ને.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર,

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડા ની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધી ની બચત.
0: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
3: બેમિસાલ હસ્તી પદ્મશ્રી પ્રોફેસર વામન કેન્દ્રે.
4: તો હમે ભી તો નાટક ઇસીલિયે કરના હૈ કી હમે યે સારી વિસંગતિયા હૈ, યે જો દીવારે ખડી કરના હૈ, ઇસસે ક્યા બનને વાલા હૈ.
3: ઉજાલે ઉનકી યાદો કે 16 અગસ્ત સે 6 સિતંબર હર રવિવાર શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: छोटे से घर की छोटी सी आशा के बाद आइए सुनते हैं इस दुलारे मुन्ने की कहानी मुसाफिर फिल्म से, किशोर कुमार की आवाज में शैलेंद्र।
1: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार हीना मोदी वांचे छे। सौप्रथम मुख्य समाचार। સરકારે જણાવ્યું દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું તેમના સંસદીય ક્ષેત્રમાં ડાયાબિટીસગ્રસ્ત બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન મળે તેવી સંકલિત વ્યવસ્થા સ્થાપિત। રમતવીરોની પ્રતિભા શોધવા સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય। રાજ્યમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી। રાજ્યભરમાં આગામી 4 સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી। અને ગાંધીનગરમાં યોજાયેલી સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે વલસાડ, રાજકોટ અને સુરતની ટીમનો વિજય।

0: સમાચાર વિગતવાર. સરકારે જણાવ્યું, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું, તાજેતરના દિવસોમાં ખાંડની મિલોથી બહાર ખાંડની કિંમતમાં અંદાજે 20% ઘટાડો થયો છે, જ્યારે છૂટક ખાંડના ભાવમાં પણ ઘટાડો થયો છે. સરકાર દેશભરમાં ખાંડની કિંમત અને જથ્થા પર ચાંપતી નજર રાખી રહી છે. સરકારે ખાંડની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વર્તમાન માસિક ફાળવણી પ્રણાલીની જગ્યાએ આવતા મહિનાથી પખવાડિયા ખાંડ પ્રણાલી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત ખાંડની મિલોને પહેલા અઠવાડિયામાં ઓછામાં ઓછી 40% ફાળવણી અને બાકીની ખાંડ આગામી અઠવાડિયે વેચવી પડશે. રાજકોટમાં ખાંડની કૃત્રિમ અછત અને સંગ્રહખોરી રોકવા પુરવઠા વિભાગની 15 ટુકડીએ વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરી. સરકારના આદેશના કડક અમલીકરણને લઈ વેપારીઓની દુકાન અને વખારમાં ખાંડના ભૌતિક જથ્થાની ચકાસણી કરવામાં આવી. દરમિયાન સુરેન્દ્રનગરમાં પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં જથ્થાબંધ ખાંડના વેપારીઓ અને મોટા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ટાઇપ 1 જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતી દીકરીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. તમામ બાળાઓએ શ્રી શાહને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, જ્યારે શ્રી શાહે રક્ષાબંધન તથા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની બાળાઓને શુભેચ્છાઓ પાઠવી. શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકારની પહેલ હેઠળ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આ બાળકીઓ સહિત આવી સમસ્યાથી પીડિત અન્ય બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન મળે તે માટે સ્કિનિંગ એટલે કે પ્રાથમિક તપાસ, નિદાન, ઇન્સ્યુલિન દેખરેખ, નિરીક્ષણ, ફોલોઅપ એટલે કે આગળની પ્રક્રિયાની સંકલિત વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યમાં રમતવીરોની પ્રતિભા શોધવા સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમનો પ્રારંભ કરાયો. ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર GBRC દ્વારા હાથ ધરાયેલી આ પહેલ હેઠળ ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ GAGD તૈયાર કરાશે. ખેલાડીઓના DNA અને રમતગમતમાં તેમના પ્રદર્શન વચ્ચેના સંબંધના અભ્યાસ એટલે કે સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય હોવાનું વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું.
1: જે એના જીનોમ સિક્વન્સિંગ કરીને એના મસલ્સની જે સ્ટ્રેન્થ છે એ બાબતે વિગતવાર અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે અને એના આધારે એની ટ્રેનિંગ અને એમના જે ખોરાક છે એ બાબતે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપણને મળી રહેશે. દેશમાં આ પ્રકારની પહેલ કરવા માટે હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. રાજ્યભરમાં આજે ભાઈ બહેનના અતૂટ સ્નેહ અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રાજીએ તેમને અને ભાઈ બળભદ્રજીને રાખડી બાંધી રક્ષાબંધનની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હોવાનું મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું.
2: વર્ષોથી પરંપરા પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર ને ઉત્સવ ભગવાન જગન્નાથજીની સાનિધ્યમાં બનાવવામાં આવતો છે. કારણ કે આ ભગવાન જગન્નાથજીનું એક સ્વરૂપ એવું છે કે પોતાના ભાઈ અને બહેન સાથે બિરાજમાન છે. આજે સુભદ્રાજી પોતાના ભાઈ શ્રી જગન્નાથજી અને મોટા ભાઈ બલરામસિંહને રક્ષા બાંધતા હોય છે.
0: અમદાવાદની શી ટીમે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રાખડી બાંધી. પોરબંદરમાં આર્યકન્યા ગુરૂકુળની 350 દીકરીઓને રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત અને વેદારંભ સંસ્કાર અપાયા. ત્યારબાદ દીકરીઓએ જનોઈ ધારણ કરી આ અંગે આર્યકન્યા ગુરૂકુળના આચાર્ય રંજન મજીઠિયાએ વધુ માહિતી આપી છે.
3: અહીંયા દીકરીઓને રક્ષાબંધનના પવિત્ર દિવસે યજ્ઞોપવિત અને વેદારંભ સંસ્કાર આપવામાં આવે છે, જેમાં જનોઈ ધારણ કરવાનો અધિકાર તો મળે પણ સાથે સાથે વેદ ભણવાનો અધિકાર પણ મળે. આ સંસ્કાર હર રક્ષાબંધનના દિવસે દીકરીઓને આ પ્રાર્થના મંદિરમાં એકદમ પ્યોર આપણી સંસ્કાર વિધિ પ્રમાણે આપવામાં આવે છે.
0: ભરૂચમાં નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે સિટી બસ સેવામાં મુસાફરી નિઃશુલ્ક રાખવામાં આવી હતી. આ અંગે એક મહિલા મુસાફરે પ્રતિક્રિયા આપી હતી.

0: રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નગરપાલિકાએ જે મહિલાઓ માટે બસ સેવા ફ્રીમાં કરી છે એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર.
1: ઉપરાંત ભરૂચની સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. આ અંગે જેલ અધિક્ષક એનપી રાઠોડે વધુ માહિતી આપી છે.
2: આજરોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે ભાઈ પોતાની બહેન સાથે રાખડી બંધાઈ શકે, મોડું મીઠું કરાઈ શકે તે માટે અલગ એક સુવિધા ઉભી કરવામાં આવી છે. અને આમ તો ગુજરાત જેલ વિભાગનો મુખ્ય ઉદ્દેશ માત્ર બંદીવાનોને સજા આપવાનો નહીં, પરંતુ તેમના માનવીય મૂલ્યો, જવાબદારી, પારિવારિક લાગણી અને સમાજમાં પુનઃસ્થાપિત થવાની ભાવનાને વિકસાવવાનો છે.
1: તો બનાસકાંઠામાં રક્ષાબંધન અને બળેવ પુનવ પર્વ ઉજવાયો. શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જ્યારે પાલનપુર અને થરાદ સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ. ડાંગમાં મહિલા પોલીસ કર્મીઓએ ભાઈઓને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી. પંચમહાલના ગોધરામાં પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને સામાજિક સંસ્થા દ્વારા દિવ્ય રક્ષાબંધન સ્નેહ મિલનની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢની જિલ્લા જેલમાં બહેનોએ ભાઈઓ ને રાખડી બાંધી સજા વહેલી પૂરી થાય અને બાકીનું જીવન પરિવાર સાથે વિતાવે તેવી પ્રાર્થના કરી. તો ભૂદેવોએ યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ કરી બળેવની ઉજવણી કરી. માંગરોળ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં સમુદ્રદેવના પૂજન બાદ માછીમાર ભાઈઓએ વ્યવસાય આજથી શરૂ કર્યો. વલસાડમાં કોસંબા ખાતે નારિયેળી પૂનમ નિમિત્તે માછીમાર અને ટંડેલ સમુદાયે સમુદ્રદેવની પૂજા કરી. તો મહીસાગરમાં સંતરામપુર તાલુકા સબજેલમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, જ્યાં ભાવનગર જિલ્લા જેલમાં 360 જેલ બંદીવાન ભાઈઓએ તેમની બહેનોને તથા 10 બંદીવાન બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાજ્યકક્ષાના નારિયેળી પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી, તેમાં હેલિકોપ્ટર દ્વારા બચાવ અભિયાનનો ડેમો આકર્ષણનું કેન્દ્ર રહ્યો. નેપાળ તિબેટ સરહદ પર વિનાશક પૂર બાદ નેપાળમાં અત્યાર સુધી ગુજરાતના 24 લોકો ગુમ હોવાના અહેવાલ છે. એસઇઓસી એટલે કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રને વિવિધ જિલ્લામાંથી 24 લોકો ગુમ હોવાની માહિતી મળી છે. દરમિયાન સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે કહ્યું, આ સમગ્ર મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નેપાળની સરકાર સાથે સતત સંપર્કમાં છે.
3: ભારત કી ઓર સે 47.5 ટન મદદ નેપાલ કો ભેજી હૈ ઓર કહા કે હમ આપકે સાથ હૈ. માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ભી ઇસ નેપાલ કે ઉપર પૂરા ધ્યાન રખ રહે હૈ. જો ભી કરના પડે વો કરને કે લિયે વો પૂરી તૈયારી કે સાથ પૂરે તંત્ર કો ભી એલર્ટ કિયા ગયા હૈ.
1: નેપાળમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે સુરતના એક પરિવારના કેટલાક લોકો પણ ત્યાં ફસાયાના અહેવાલ છે. આ અંગે તેમના પરિવારજન સુશીલા પટેલે પ્રતિક્રિયા આપી છે.
4: બેટા મેરા અમેરિકા રહેતા હૈ ફ્લોરિડામાં ઓર કોમ્પ્યુટર એન્જિનિયર છે. બહુ ઘર મેં હૈ ઓર બેટી મીનાક્ષી ડોક્ટર છે. સરકાર સે માંગતે કે મેરા લડકા બહુ લડકી એ સબ સહી સલામત હો ઓર હમકો કુછ પટ્ટા ચલે ઓર માહિતી મિલે એસા સરકાર હમને મદદ કરે.
1: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાના વિરામ વચ્ચે આજે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં વરસાદ નોંધાયો. દરમિયાન રાજ્યમાં આગામી 4 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે કોઈપણ જગ્યાએ વરસાદ માટે લાલ, નારંગી કે પીળા રંગની કોઈ ચેતવણી અપાઈ નથી. ગાંધીનગરમાં યોજાયેલી સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે વલસાડે દેવભૂમિ દ્વારકાને, રાજકોટે મોરબીને અને સુરતની ટીમે બોટાદની ટીમને પરાજય આપ્યો. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 21 જિલ્લાની ટીમ ભાગ લઈ રહી છે. હવે આવતીકાલે ગ્રુપ ઈ, એફ અને જીની પહેલી મેચ દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુર, બીજી મેચ રાજકોટ અને જામનગર તથા ત્રીજી મેચ બોટાદ અને આણંદ વચ્ચે રમાશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથના વેરાવળમાં સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કર્યું. 77મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી વાજાએ ભાવિ પેઢી માટે વન સંરક્ષણને સૌની સહિયારી જવાબદારી ગણાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે જણાવ્યું, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, તેમના સંસદીય ક્ષેત્રમાં ડાયાબિટીસગ્રસ્ત બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન મળે તેવી સંકલિત વ્યવસ્થા સ્થાપિત. રાજ્યમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી અને રાજ્યભરમાં આગામી 4 સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ રક્ષાબંધન ફિલ્મનું ગીત, હિમેશ રેશમિયા, અરિજિતસિંહ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં. ગીતકાર ઇરશાદ કામિલ અને સંગીતકાર હિમેશ રેશમિયા.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જનધન યોજના હેઠળ દેશભરમાં અત્યાર સુધી 59 કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું આ યોજના અભૂતપૂર્વ, પરિવર્તનશીલ અને પરિણામ અજોડ રહ્યા. સરકારે જણાવ્યું દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતી ખાંડ મળે તે માટે જરૂરી પગલાં લેવાશે. નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશકપુરમાં મૃત્યુઆંક 547 થયો. 1545 લોકો હજુ ગુમ. ભારતે નેપાળને 47 ટનથી વધુ કટોકટી રાહત પુરવઠો મોકલ્યો. ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાની 2026 ડાયમંડ લીગ ફાઇનલ માટે પસંદગી. બુડાપેસ્ટ સ્કોર્સ ઓપનની ફાઇનલમાં આજે ભારત અને હંગેરીનો મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં જનધન યોજનાના અભૂતપૂર્વ પરિવર્તનશીલ પરિણામ અજોડ રહ્યા છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને દેશના લોકોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. એક અહેવાલ.
1: इस योजना का शुभारंभ प्रधानमंत्री मोदी ने 2014 में आज ही के दिन किया था. योजना के तहत अब तक 59 करोड़ से अधिक खाते खोले जा चुके हैं. ये योजना सभी भारतीयों के लिए बैंकिंग पहुंच को सुलभ बना रही है. योजना के तहत महिलाओं के लगभग 56% खातों सहित 78% खाते ग्रामीण या अर्ध शहरी क्षेत्रों में खोले गए हैं. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मनोज.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે. તાશ્કંદના 2 દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રી શૌકત મિર્ઝિયોયેવ સાથે બંને દેશ વચ્ચેની

0: વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવી શકાય તે માટે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. સરકારે જણાવ્યું છે કે દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વ્યાજબી ભાવે પૂરતી ખાંડ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં ખાંડ મિલોની બાર ખાંડના ભાવમાં આશરે 20% ઘટાડો થયો છે, જ્યારે છૂટક ખાંડના ભાવમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. સ્થાનિક બજારમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને પુરવઠામાં કૃત્રિમ અછતને રોકવા મંત્રાલયે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. સરકાર દેશભરમાં ખાંડના ભાવ અને સ્ટોક પર નજીકથી નજર રાખી રહી છે. નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ આંક 547 થયો છે, જ્યારે 1545 લોકો હજુ ગુમ થયા હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ ટુકડીઓ નદી કિનારાઓ અને વસાહતોમાં બચી ગયેલા લોકો અને પૂરના પાણીમાં વહી ગયેલા મૃતદેહ શોધી રહી છે. અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું. સાંભળીએ એક અહેવાલ.
1: भोटे कोशी नदी प्रणाली के स्रोत के पास नई झील बन गई है. इसके टूटने से पानी के एक और तेज बहाव की आशंका है. इससे बचाव कार्यों में बाधा आ सकती है. इस बीच आज चीन के सिचुआन प्रांत में 5.1 तीव्रता के भूकंप के बाद नेपाल में बाढ़ की नई चेतावनी जारी की गई है. अधिकारियों ने त्रिशूली क्षेत्र में लोगों को सुरक्षित स्थानों पर जाने का आदेश दिया है. नेपाल पुलिस ने बताया कि तिब्बत की ओर स्थित एक बांध फिर टूट गया है. वहां के निवासियों और सुरक्षाकर्मियों से सुरक्षित स्थानों पर जाने को कहा गया है. समाचार कक्ष से मैं सरफिरोजी.
0: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે બુધવારે અચાનક પૂરની દુર્ઘટના બાદ નેપાળમાં 320 ભારતીય નાગરિકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તેમણે કહ્યું કે અન્ય રાષ્ટ્રીયતા ધરાવતા ભારતીય મૂળના લગભગ 100 લોકો પણ સંપર્કથી દૂર છે.
2: 21 ભારતીય નાગરિક જો ફસે હુએ થે કૈલાશ માનસરોવર કી યાત્રા પે ગયે થે, કલ કઠમંડુ પહોંચે ઉસ ક્ષેત્ર સે જહાં પર યે હાદસા હુઆ, ઓર કલ હમારે રાજદૂત ઉનસે મિલે, ઉનકા હાલચાલ પૂછા ઓર હમારી એમ્બસી ને ઉનકે લિયે યે ટ્રાવેલ અરેન્જમેન્ટ બનાયા. આજ વો દિલ્હી પહોંચ ચુકે હૈ. ઉસકે અલાવે 63 ભારતીય નાગરિક જો ત્રિશુલી હાઇડ્રો પાવર મે કામ કરતે હૈ, ત્રિશુલી 1, ઉનકો ભી વહાં સે બચાયા ગયા હૈ. 96 ભારતીય નાગરિક ચીન સે નેપાલ કી તરફ આ ચુકે હૈ ઓર યે સભી લોગ સુરક્ષિત હૈ.
0: શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ચીન બાજુ લગભગ 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને તેમના પરિવારોના સંપર્કમાં છે. દરમિયાન ભારતે નેપાળને માનવતાવાદી સહાય વધારી છે. શ્રી જયસ્વાલે કહ્યું કે ભારતે નેપાળના બચાવ અને રાહત કામગીરીને ટેકો આપવા 47 ટનથી વધુ કટોકટી રાહત પુરવઠો મોકલ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નેપાળ દુર્ઘટનામાંથી બચાવેલા તમિળનાડુના 21 યાત્રાળુઓ સાથે મુલાકાત કરી. આ યાત્રાળુઓ ગઈકાલે પૂરગ્રસ્ત પ્રદેશમાંથી કાઠમંડુ અને આજે બપોરે નવી દિલ્હી પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે નેપાળની સેના અને સરકારનો તેમને કરેલી સહાય બદલ આભાર માન્યો હતો. ચીને આજે જણાવ્યું છે કે ચીન નેપાળ સરહદ પર તિબેટના ગેરોંગ કાઉન્ટીમાં અચાનક આવેલા પૂરમાં 5 લોકોના મોત થયા અને 558 લોકો ગુમ થયા છે, જેમાંથી 260 ગુમ થયેલા લોકો વિદેશી નાગરિકો હોવાનું જણાવાયું. પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓ સહિત 1000થી વધુ લોકોને ગેરોંગથી બહાર કાઢવામાં આવ્યા અને કોઈ પ્રવાસી ફસાયેલા ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું. કૈલાશ માનસરોવર યાત્રા માટે તિબેટ આવેલા મોટી સંખ્યામાં ભારતીય યાત્રાળુઓ પૂર આવ્યું ત્યારે સરહદી વિસ્તારમાં હતા, જેમાં કેટલાક પૂરના પાણીમાં ડૂબી ગયેલા ઇમિગ્રેશન બિલ્ડિંગમાં હોવાનું કહેવાય છે. ચીને જણાવ્યું કે તેઓ ગુમ નાગરિકોને ઓળખવા વિદેશી દૂતાવાસો સાથે સંકલન કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ મહિને માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 60 નવજાત શિશુઓના મૃત્યુ અંગે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને નોટીસ આપી. મીડિયા અહેવાલની સ્વતઃ નોંધ સુઓ મોટો નોંધ દેતા પંચે 2 અઠવાડિયામાં આ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. પંચે જણાવ્યું છે કે જો અહેવાલમાં આપેલી માહિતી સાચી હોય તો તે ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનનો ગંભીર મામલો છે. મીડિયા અહેવાલ અનુસાર 60 નવજાત શિશુઓમાંથી 44 શિશુઓની તબિયત બગડતા તેમને અન્ય તબીબી કેન્દ્રોમાંથી માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડાયા હતા. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નાગરિક કેન્દ્રિત પહેલ સંચાર સાથી દ્વારા દેશભરમાં એક જ મહિનામાં ખોવાયેલા અથવા ચોરાઈ ગયેલા મોબાઈલ હેન્ડસેટ રેકોર્ડની પુનઃપ્રાપ્તિની પ્રશંસા કરી. શ્રી સિંધિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સંચાર સાથીએ જુલાઈમાં 77,692 ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી છે. તેમણે આ સિદ્ધિને નાગરિક વિશ્વાસ, આધુનિક ટેકનોલોજી અને દેશભરના ટેલિકોમ્યુનિકેશન વિભાગ, ટેલિકોમ સંચાલકો અને પોલીસ વિભાગ વચ્ચેના સરળ સંકલન દ્વારા સંચાલિત સીમાચિહ્ન ગણાવ્યું. भारत कुवैत संयुक्त संरक्षण समिति जेडीसी

0: ઉદઘાટન બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ. દરમિયાન બંને દેશ તાલીમ, સૈન્ય કવાયતો, દવા, સ્ટાફ મંત્રણા, સંરક્ષણ ઉદ્યોગ અને સંશોધન અને વિકાસ સહિત વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા હતા. આ બેઠકની સહઅધ્યક્ષતા સંરક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને પાંચ સભ્યોના કુવૈતના પ્રતિનિધિમંડળના બ્રિગેડિયર જનરલ રેદ અલ સાકરાન દ્વારા કરવામાં આવી હતી. નોર્વેના રાજા હેરાલ્ડ પાંચમાનું આજે ઓસ્લોની એક હોસ્પિટલમાં 89 વર્ષની વય અવસાન થયું. યુરોપના સૌથી વૃદ્ધ રાજા હેરાલ્ડ વર્ષ 1991માં તેમના પિતા રાજા ઓલાવના અવસાન બાદ રાજા બન્યા હતા. તેઓ રાજાશાહીને આધુનિક બનાવવા માટે ઘણા લોકપ્રિય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ નોર્વે પર આક્રમણ કર્યા પછી તેમણે તેમના બાળપણના કેટલાક વર્ષો સંયુક્ત રાજ્ય અમેરિકામાં દેશનિકાલમાં વિતાવ્યો હતો. તેમના પુત્ર ક્રાઉન પ્રિન્સ હાકુન તેમના સ્થાને રાજા બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોર્વેના રાજા હેરાલ્ડ પાંચમાના અવસાન પર શોક વ્યક્ત કર્યો. તેમણે આ વર્ષની શરૂઆતમાં નોર્વેના તેમના પ્રવાસ દરમિયાન રાજા હેરાલ્ડ પાંચમા સાથે તેમની મુલાકાતોને યાદ કરી હતી. ઓલિમ્પિકમાં ભારત માટે ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ અને રજત ચંદ્રક વિજેતા નીરજ ચોપરાની 2026 ડાયમંડ લીગ ફાઇનલ માટે પસંદગી થઈ છે. આ સ્પર્ધા આવતા મહિને બ્રસેલ્સમાં યોજાશે. નીરજ ચોપરાને રેન્કિંગમાં 12 પોઇન્ટનો લાભ થયો. આ સિઝનમાં 2 ડાયમંડ લીગ મીટમાં ભાગ લીધા બાદ તેઓ રેન્કિંગના 6 સ્થાને છે. વ્યવસાયિક સ્કવોશ સંગઠન પીએસએ બુડાપેસ્ટ સ્કવોશ ઓપનની ફાઇનલમાં આજે રાત્રે ભારતીય ખેલાડી વેલાવન સેન્થિલકુમારનો મુકાબલો હંગેરીના બાલાસ ફારકાસ સામે થશે. ગઈકાલે સેમીફાઇનલમાં વેલાવને વીર ચોત્રા સામે 3-2 રોમાંચક વિજય મેળવી ટાઇટલમાં મુકાબલામાં પ્રવેશ કર્યો. વિશ્વના 55 ક્રમાંકના ફારકાસે ઇજિપ્તના મુસ્તફા એલસર્ટી પર 3-0 સીધી રમતમાં વિજય મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલ્સ, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને મોબાઇલ એપ પર કરાશે. સાથે જ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ્સ પર પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જનધન યોજના હેઠળ દેશભરમાં અત્યાર સુધી 59 કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું, આ યોજના અભૂતપૂર્વ, પરિવર્તનશીલ અને પરિણામ અજોડ રહ્યા. સરકારે જણાવ્યું કે દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વ્યાજબી ભાવે પૂરતી ખાંડ મળે તે માટે જરૂરી પગલાં લેવાશે. નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 547 થયો. 1545 લોકો હજુ ગુમ. ભારતે નેપાળને 47 ટનથી વધુ કટોકટી રાહત પુરવઠો મોકલ્યો. અને બુડાપેસ્ટ સ્કવોશ ઓપનની ફાઇનલમાં આજે ભારત અને હંગેરીનો મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હવા મહેલ.

0: तालियों ने जिनका हौसला बढ़ाया, तो कभी फिल्मों और चर्चित वेब सीरीज के दमदार किरदारों ने उन्हें हर घर तक पहुंचाया। एक ऐसे अभिनेता जो दर्शकों के दिलों में बसते हैं, गुल्लक के संतोष मिश्रा यानी अभिनेता जमील खान।
1: एक बगल में चांद होगा, एक बगल में रोटियां।
0: कैसा रहा रंगमंच से कैमरे तक का उनका सफर, किससे होंगे, यादें होंगी, दिलचस्प बातें होंगी।
2: थिएटर करते करते ही सारी चीजें मेरी जिंदगी में आई हैं, चाहे वो वॉइस ओवर्स हो, चाहे वो एड्स हो, एड्स में एज एन एक्टर काम करने की बात हो।
0: सुनिए अभिनेता जमील खान के सफर की दास्तान, 1 सितंबर सेल्यूलॉइड के सितारे में ठीक 4 बजे विविध भारती पर।
3: हम विविध भारती से बोल रहे हैं, थोड़ी देर में आप सुनेंगे कार्यक्रम चित्रलोक।
4: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
5: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે।
4: કઈ ઓફર?
5: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે।
4: બસ એટલું જ?
5: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત।
4: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી।
5: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા।
6: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
7: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
6: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
8: પૂજા પ્લસ,
9: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
10: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
9: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
6: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
7: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
7: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી।